0: તમે છેલ્લે ક્યારે ફેમિલીના સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજના વેકઅપ વિચારમાં મારે કોઈ જ્ઞાન નથી આપવું, કોઈ સવાલો નથી પૂછવા, મારે તો ખાલી એક એક્સપિરિયન્સ શેર કરવો છે. બહુ લાંબા સમયના પછી હું ભરૂચ ગયો. ભરૂચમાં મારા પેરેન્ટ્સ રહે છે. પેરેન્ટ્સના સાથે એટલો બધો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો કે જીવનમાં મજા પડી ગઈ. એક વેક્યુમ જે જીવનમાં લાગતું હતું કે ખબર નહીં કોઈક વસ્તુની કમી છે, એ સમજાઈ મને કે શું કમી હતી, તો કે પરિવારના લોકોના સાથે સમય સ્પેન્ડ કરવો. રાત્રે ઇન્સ્ટાગ્રામે મને સાબાશી આપી, નોટિફિકેશન આવ્યું કે વાહ કૃતાર્થ, આખા વીકમાં સૌથી ઓછું ઇન્સ્ટાગ્રામ તે આજના દિવસે વાપર્યું. મમ્મીના સાથે મેં કુકિંગ કર્યું, પપ્પાના સાથે પત્તા રમ્યો, એમના સાથે આ ઇલેક્શનની ચર્ચાઓ કરી, ન્યૂઝ ચેનલ્સ જોઈ અને ઘણી બધી દુનિયાની અલકમલકની ગોસિપ કરી. પપ્પાના કઝિન્સ શું કરે છે, પપ્પાએ આગળ શું કરવું છે. મમ્મીને મેં પૂછ્યું કે ઘરમાં બધું કેવું ચાલે છે, શું ચાલે છે. ફોન ઉપર તો પૂછતા હીએ, પણ સામે બેસીને પૂછવાની જે મજા છે એ કંઈક જુદી જ હોય છે. છેલ્લે તમે ક્યારે પોતાની ફેમિલીના સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો? હું તો કરી આવ્યો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ. હોપફુલી આજનો વેકઅપ વિચાર તમને ખરેખર જગાડી દે.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: મેનુ નવે નવે સોફ્ટવેર ખરીદને પસંદ હે જે એક દૂજે દે નાલ કામ ના કરે.
4: I enjoy using inefficient and complex

રિસન્ટલી મારી એક ફ્રેન્ડના સાથે મારું એક કોન્વર્ઝેશન થયું, એ હું તમને સંભળાવવા માટે જઈ રહ્યો છું. મારી ફ્રેન્ડે મને પૂછ્યું, મને કે યાર કૃતાર્થ, હું તો કોઈ પણ જોબ જોઈન કરું ને એટલે કંટાળી જઉં છું યાર. મને એવું થાય કે રોજે રોજ એક જ કામ કરવાનું, તને કંટાળો નથી આવતો? રોજ સવારે 7 વાગે લોકોના સાથે વાતચીત કરવાની, ઓન ગ્રાઉન્ડ જવાનું, ઇન્ટરવ્યુઝ લેવાના, અથોરિટીઝના સાથે લમણા લેવાના, તને કંટાળો નથી આવતો? તો આમાં એવું છે કે કંટાળો તો આવે, કંટાળો બધાને જ આવે ને, જોબથી આપણે બધા જ ક્યારેક ને ક્યારેક હેરાન પરેશાન થઈ જ જઈએ, કારણ કે મોનોટોનસ લાઈફ બની જાય. પહેલો મુદ્દો એ સમજવા જેવો છે અને એક્સેપ્ટ કરવા જેવો છે કે તમારી જોબ એ જરૂરી નથી કે એન્ટરટેનિંગ હોય. મારી છે, પણ જરૂરી નથી કે બધાની જોબ્સ એન્ટરટેનિંગ હોય. બીજો મુદ્દો જે સમજવા જેવો છે એ છે કે તમે જોબ એન્ટરટેનમેન્ટ માટે કરતા પણ નથી. તમારી જોબ તમને પે કરી શકે ને તમે તમારું જીવન સારી રીતે વ્યતીત કરી શકો, જોબ એના માટે હોય છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દો, તમારું જોબ એ જીવન નથી. સૌથી મોટી ભૂલ આપણે એ જ કરતા આઈએ છીએ કે આપણે પોતાના જોબને પોતાનું જીવન સમજીને એક્ટ કરતા આઈએ છીએ. તમે જોજો, અમુક લોકોનો જે બોસ ખરાબ હોય ને તો બાપરે એટલો મોટો મુદ્દો બનાવે એનો કે જેની કોઈ હદ નથી. જોબના અવાજના પછી તમે પોતાના જીવનના સાથે શું કરો છો? જોબ બોરિંગ થઈ જાય એનો મતલબ એ નથી કે જીવન પણ બોરિંગ થઈ જાય. પોતાનું જીવન એ તો તમે હર્યું ભર્યું રાખી શકો ને, પોતાના શોખ એ તો જીવંત રાખી શકો ને, પોતાની હોબીઝ એ તો જીવંત રાખી શકો ને. ઘણા લોકોને નાટક જોવાના શોખ હોય, જોબના ટાઈમિંગ્સના પછી એ તો કરી શકો. ઘણા લોકોને રીડિંગનો શોખ હોય, એ તો કરી શકો. ક્રિકેટ રમવાનો શોખ હોય, ગાડી ચલાવવાનો શોખ હોય, ચા બનાવવાનો શોખ હોય, કુકિંગનો શોખ હોય, રેડિયો મિર્ચી સાંભળવાનો શોખ હોય, એ તો કરી શકો કે ના કરી શકો. આજનો વેકઅપ વિચાર, પોતાનું જીવન જો હર્યું ભર્યું હશે, પોતાના શોખ પોતાની હોબીઝ જો જીવંત રાખી હશે, તો પોતાની જોબ એને જીવન સમજવાની તમે ભૂલ નહીં કરો ને એનાથી તમે કંટાળી નહીં જાઓ. જોબના ટાઈમિંગ્સના પછી પોતાનું જીવન હર્યું ભર્યું રાખો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.

ચલો હું તમારી સાથે એક સરસ મજાનો ફેક્ટ શેર કરું, મજા આવશે તમને સાંભળીને. તમે પોતાના જીવનમાં ઘણી બધી વાતો એનાથી શીખી શકો છો. જ્યારે થંડરસ્ટોર્મ આવે, જ્યારે સાયક્લોન આવે ને, ત્યારે ભેંસો જે હોય એ થંડરસ્ટોર્મના તરફ દોડે, એ ડિરેક્શનમાં દોડે, અને ગાય જે હોય એ થંડરસ્ટોર્મ જે ડિરેક્શનથી આવતો હોય એના અપોઝિટ ડિરેક્શનમાં દોડતી હોય. ધીસ ઇઝ અ ફેક્ટ, આ કોઈ વાર્તા નથી, આવું હકીકતમાં થતું હોય છે. આના કારણે શું થાય ખબર છે કે ગાયોનું ઝુંડ જે ડિરેક્શનમાં, અપોઝિટ ડિરેક્શનમાં દોડે ને, તો ગાયો થંડરસ્ટોર્મમાં વધારે સમય સુધી રહે ને એમને વધારે નુકસાન પહોંચે. પણ ભેંસ જે હોય એ થંડરસ્ટોર્મના ડિરેક્શનમાં જ્યારે દોડે તો પ્રોબેબિલિટી થંડરસ્ટોર્મને પાર કરીને પેલી બાજુ પહોંચી જવાની વધારે હોય છે, એટલા માટે એમને ઓછું નુકસાન પહોંચતું હોય છે. જીવનમાં એવું નથી હોતું કે પ્રોબ્લેમ જ્યારે તમારા તરફ આવે, તમે જ્યારે એના ડિરેક્શનમાં દોડો ને એનો સામનો કરવા માટે, ત્યારે પ્રોબ્લેમ વહેલી પૂરી થઈ જાય, ખતમ થઈ જાય, તમે એને લડત આપી શકો. જ્યારે એનાથી દૂર ભાગો ત્યારે પ્રોબ્લેમ તમારી પાછળ પાછળ ભાગે વંટોળના જેમ, તમને વધારે નુકસાન પહોંચાડે. તમારું મન સતત એ પ્રોબ્લેમમાં જ હોય કે અરે પાછળ તો જુઓ કેટલું મોટું સાયક્લોન. પણ એક વખત હિંમત ભેગી કરીને જો એના તરફ દોડ્યા હો તો પેલે પાર પહોંચવાની પ્રોબેબિલિટી એ વધી જતી હોય છે. આમ તો આપણે એવું કહેતા આઈએ છીએ કે અક્કલ વળી ગઈ ભેંસ, પણ આ ઇન્સિડન્ટથી એવું કહી શકાય કે ના ના, ભેંસમાંય બુદ્ધિ હોય છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.

ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જેટલી અગત્યતા શબ્દોની હોય છે એટલી જ અગત્યતા ન બોલાયેલા શબ્દોની પણ હોય છે. ન બોલાયેલા શબ્દો એટલે શું? તો કે મૌન. તમને યાદ પણ આવે છે કે તમે છેલ્લે મૌન ધારણ કરીને ખાલી સાંભળ્યું ક્યારે હતું અને કોણું સાંભળ્યું હતું? ભાગ્યે જ અમુક લોકોને યાદ આવશે, ને જો યાદ આવે છે તો તમે બહુ જ લકી વ્યક્તિ છો. એકચ્યુઅલી જ્યારે તમે મૌન રહો છો ત્યારે તમારું હૃદય સાંભળે છે, અને જ્યારે હૃદય સાંભળે ત્યારે આત્મા તૃપ્ત થાય. હું તમને અમુક એક્ઝામ્પલ્સ આપું. તમે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, કાં તો પછી અનુભવ કર્યા હશે, કે જ્યારે તમે ગંગા નદીના કિનારા ઉપર જાઓ ત્યારે યાર કશું જ બોલવાની ઈચ્છા ના થાય, ચૂપ થઈને બેસવાની ઈચ્છા થાય. ઘણા લોકોને હરિદ્વારમાં એ પ્રકારના

ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જીવનમાં કન્ફ્યુઝન છે ને બહુ જ વધારે થતું હોય કે મને તો ખબર જ નથી પડતી કે મને શું ગમે છે અને શું નથી ગમતું. આવા વિચારો આવે છે ને, તો ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું, એક ચર્ચા કરીએ. તમને પિઝા ભાવે? તો કે હા, કદાચ ભાવે. કોઈકને ખીચડી ભાવે, કોઈકને રીંગણનું શાક ભાવે. પણ કેમ ભાવે? તો કે તમે 1000 વસ્તુઓ ટ્રાય કરી ત્યારે તમને ખબર પડી હશે કે મને આ 999 વસ્તુઓમાં ઓછો રસ છે અને આ એક વસ્તુ મને બહુ જ મજાની ભાવે છે, મને બહુ જ ગમે છે આ વસ્તુ. જ્યારે જ્યારે હું એ ખાઉં ત્યારે ત્યારે મારું મન પ્રફુલ્લિત થઈ જાય. તમે જ્યારે ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરતા હો ત્યારે તમને એક્ઝેક્ટલી સમજણ આવતી હોય છે કે તમને શું ગમે છે અને શું નથી ગમતું. જીવનના બાકી બધા આસ્પેક્ટ્સમાં પણ એવું જ હોય છે. તમારું પેશન શું છે?

0: તમને કઈ નોકરી ગમે છે, કઈ છોકરી ગમે છે, કયો છોકરો ગમે છે, તમને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે બહુ બધી વસ્તુઓ ટ્રાય કરી ચૂક્યા હોવ ને તમને ખબર પડે કે આ વસ્તુઓ મને નથી ગમતી અને આ ગમે છે. પોતાની જાતને એક્સપ્લોર કરવાનો મોકો આપો, એક્સપેરિમેન્ટ કરવાનો મોકો આપો, તમારી ચોઇસીસ એમાંથી જ નિખરશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: નારદ, પૃથ્વી લોક મે આજકલ કોણ સબસે બુદ્ધિશાલી હૈ?
2: મહારાજ, એક નયા યુગ હૈ, બચ્ચે ગૂગલ સે પહેલે જવાબ દેતે હૈ.
1: તો ફિર દેખો અગલા બાલ ગણેશ કોણ હૈ. પૃથ્વી સે દેવલોક તક ઇન્ટેલિજન્સ કી ખોજ જારી હૈ. મિર્ચી બાલ ગણેશ આપકે સ્માર્ટ બચ્ચે કે લિયે એક સ્માર્ટ કોન્ટેસ્ટ.
3: ટુ રજિસ્ટર વોટ્સએપ ગણપતિ બાપા ટુ 9033647244, ધેટ ઇઝ 9033 મિર્ચી.
4: 2005 में एक सिंगिंग रियलिटी शो जीता काजी तौकीर ने. उस शो का नाम फेम गुरुकुल, और उसी शो में नंबर 6 पे आए अरिजीत सिंह. आज काजी को बिग बॉस में एक नई ऑडियंस प्यार दे रही है. लेकिन अरिजीत वो इंडिया के ग्रेटेस्ट प्लेबैक सिंगर्स में एक बन गया है, लेकिन अब वो रिटायरमेंट के किनारे है. लेकिन काजी के पास अरिजीत को लेकर एक ऐसी कहानी है जो शायद आपने इससे पहले कभी नहीं सुनी.
5: अरिजीत तो कमाल आदमी, वो तो अभी भी उससे फोन पे बात होती है तो सेम, ही इज द सेम, कोई फर्क नहीं उसमें. बहुत सिंपल, स्कूटी पे घूमता है, दूध लेने जाता है मुर्शिदाबाद, दूध वूध ले, सब्जी वब्जी खरीद, ही इज अनबिलीवेबल. कभी भी उससे बात होती है सेम जैसा वो तब था वैसा ही आज भी.
4: एक विनर और एक सिक्स्थ प्लेस कंटेस्टेंट, और एक कहानी जो 21 साल बाद भी खत्म नहीं हुई. सुनिएगा ऑन द मिर्ची टॉप 20 विद मी सुरेन, आज सिर्फ मिर्ची पर.
6: Suren ke saath, only on Mirchi. It's hot.
7: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
8: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
9: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
10: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
11: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of US Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
12: Sona kharidne ke soch rahe hain? RK Jewels chaliye. Isse pehle ke price badh jaye, gold bars kharide wholesale price pe. Only at RK Jewels. RK Jewels. Best quality, best price.
13: Suno brides, agar apni shaadi mein lagna hai ekdam queen,
14: to aaiye Fashion Queen. Yahan milega royal bridal lehenga collection, stunning sangeet aur party wear dresses, aur grooms ke liye stylish sherwanis.
13: Shaadi shopping ka complete destination, Fashion Queen.
14: Visit today, 1358 Oak Tree Road, Iselin.
15: Free entry.
16: One day, one place, a whole lot of fun. It's Fall Fun Fest and everyone's invited. Feast on your favorites, then laugh till it hurts with our own stand-up comedian, the Vishnu Vaka. Or lose yourself in Sunita Kapoor's melodies. Feel the rhythm with a Jugal Bandi by legendary Vincent Pierce Smith and Prasad Joshi. Light up the stage at the Milchi Hot Mic Talent Show. And the little ones? A dazzling magic show and a free eye checkup. Mark your calendar. September 27th at Parlor Banquet, Woodbridge Avenue. For more information, visit iawea.us.
17: Jai Gurudev. અવસર આવીને ઉભો છે આંગણે, ચલો ભેગા મળી ગણેશજીના આગમનની તૈયારી કરીએ. આપણે ગાયત્રી ચેતના સેન્ટરના ગણેશ ઉત્સવમાં જોડાયો, જેમાં
18: 13 સપ્ટેમ્બર રવિવાર
17: સાંજે 4 વાગે થશે ગણેશ સ્થાપના, અને સાંજે 7 વાગે થશે ગણેશ આરતી, અને 20 સપ્ટેમ્બર સાંજે 4 વાગે વિસર્જન. વધુ માહિતી માટે કોલ ગાયત્રી ચેતના સેન્ટર, વિસ્કાટવે, ઓન 732-357-8200. જય ગુરુદેવ.
19: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
2: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन्स की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का, साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
1: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
11: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
1: Explore our stunning bridal lehengas or exclusive reception wear.
11: Plus, grooms ke liye royal sherwanis.
1: Miss India, aaj hi visit kare 79 Middlesex Avenue, Islin.
13: Tera kya hoga, Kalia?
3: Sardar, maine aapka namak khaya, Sardar.
13: Ab, mirchi kha.
14: Radio Mirchi, it's hot.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. રિલેશનશિપમાં છે ને ઘણી વખત એવી સિચ્યુએશન ઊભી થતી હોય કે કોઈ એવી વાત થઈ જાય, કોઈ એવી ઘટના બની જાય કે પછી તમે એને પોતાના મનમાંથી કાઢી જ ના શકો. એ ફાંસ બનીને ક્યાંક ને ક્યાંક તમને ચૂભ્યા કરે. કાં તો કોઈએ તમારા ઉપર ચીટ કર્યું હોય, કાં તો કોઈ શબ્દો એવા બોલી ગયા હોય, કાં તો પછી તમને એવું થતું હોય કે મારી સાથે આવું ના થવું જોઈએ. થાય છે ને તમારી સાથે, થયેલું છે ને આવું. હવે આનું સોલ્યુશન શું, આ વાતને પોતાના મનમાંથી કાઢવી કેવી રીતે? તો કે સોલ્યુશન છે ને બહુ જ સિમ્પલ છે. એક ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા એવી છે કે જો વાત ઇમ્પોર્ટન્ટ હોય તો વ્યક્તિને ભૂલી જવી, અને જો વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ હોય તો વાતને ભૂલી જવી. હવે ડિપેન્ડ તમારા ઉપર કરે છે કે તમારા માટે મહત્વનું શું છે, વાત કે પછી વ્યક્તિ, વજન કોણ વધારે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.

0: 2005 में एक सिंगिंग रियलिटी शो जीता काजी तौकीर ने। उस शो का नाम फेम गुरुकुल, और उसी शो में नंबर 6 पे आए अरिजीत सिंह। आज काजी को बिग बॉस में एक नई ऑडियंस प्यार दे रही है, लेकिन अरिजीत वो इंडिया के ग्रेटेस्ट प्लेबैक सिंगर्स में एक बन गया है, लेकिन अब वो रिटायरमेंट के किनारे है। लेकिन काजी के पास अरिजीत को लेकर एक ऐसी कहानी है जो शायद आपने इससे पहले कभी नहीं सुनी।
1: अरिजीत तो कमाल आदमी, वो तो अभी भी उससे फोन पे बात होती है तो सेम, ही इज द सेम, कोई फर्क नहीं उसमें। बहुत सिंपल, स्कूटी पे घूमते हैं, दूध लेने जाते हैं मुर्शिदाबाद, दूध ले सब्जी वब्जी खरीदते, इज अनबिलीवेबल। कभी भी उससे बात होती है सेम जैसा वो तब था वैसा ही आज भी।
0: एक विनर और एक सिक्स्थ प्लेस कंटेस्टेंट, और एक कहानी जो 21 साल बाद भी खत्म नहीं हुई। सुनिएगा ऑन द मिर्ची टॉप 20 विद मी सुरेन, आज सिर्फ मिर्ची पर।
2: सुरेन के साथ ओनली ऑन मिर्ची, इट्स हॉट।
3: तुमने डर लागे? लागे ने, બધાને ડર લાગે, મને પણ લાગે। કયા કયા પ્રકારના ડર લાગતા હોય છે મને અને તમને? તો કે ગાડી લઈને નીકળ્યા હોય ને સામે જો પોલીસ દેખાઈ જાય તો એ ડર કે લાયસન્સ છે, પીયુસી છે, રજિસ્ટ્રેશનના કાગળિયા છે, પણ છતાંય એ મને પકડી લે, કા તો ખખડાવી નાખે, કા તો તકલીફમાં મૂકી દે, તો એનો ડર। ઓફિસમાં ડર કે જો હું બોસના સામે મને જે ફીલ થાય છે એ બોલી દઉં અને મને ખખડાવી નાખે, તો મારી ઇન્સલ્ટ કરી નાખે, તો કા તો પછી જોબમાંથી જ કાઢી નાખે, તો એનો ડર। મારી ઈએમઆઈ હું આ મહિને ના ભરી શક્યો, તો ક્રેડિટ કાર્ડની જેટલી લિમિટ છે એના 80% પૈસા જો હું વાપરી નાખું ભૂલ ભૂલમાં, તો અચાનક ઘરનો કોઈ ખર્ચો આવી જાય, તો બાળકોની સ્કૂલ ફીસ જો વધારી નાખે સ્કૂલ મેનેજમેન્ટ અને મારે સ્કૂલ ચેન્જ કરવાની આવે, તો હું શું કરીશ? આ બધા જ પ્રકારના ડર મને અને તમને સતાવતા હોય છે। આ બધા મેન મેડ ડર છે, મનુષ્યએ જે સિસ્ટમ ક્રિએટ કરી છે એમાંથી ઉપજેલા બધા ડર છે। ડર ખરેખર કઈ વસ્તુનો હોવો જોઈએ જે આપણને છે જ નહીં? એ છે કુદરતનો ડર। કુદરતનો ડર કેવો? તો કે હું જો ઝાડ કાપીશ તો પછી આ 40 ડિગ્રી, 45 ડિગ્રી, 52 ડિગ્રી આ બધું નોર્મલ થઈ જશે, મારાથી જીવાય નહીં, આવનારી જનરેશન્સ એ પોતાની નેચરલ લાઈફ પૂરી કરી શકશે કે નહીં કરી શકે એની કોઈ ગેરંટી નથી। આ એક ડર। હું સમુદ્રમાં જો કચરો કરીશ તો સુનામી રૂપી મારા શહેરનો કચરો સમુદ્ર એક દિવસ કરી નાખશે, એનો ડર। હું જો ખુલ્લેઆમ કચરો બાળીશ તો પછી જે લંગ્સ છે દુનિયાના એમાં આગ લાગશે, જંગલોમાં આગ લાગશે અને હું શ્વાસ નહીં લઈ શકું, આ ડર। પણ આમાંનો કોઈ પણ ડર આપણને સતાવતો નથી। આજે સવારમાં હું તમારી સામે એક બહુ જ પાવરફુલ થોટ મૂકવા માટે જઈ રહ્યો છું। જે પણ ડર તમને કરંટલી સતાવી રહ્યો છે એ મેન મેડ ડર છે, એ તમે કાં તો પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરીને ઊભો કરેલો છે, કાં તો પછી તમે પોતાના આસપાસ જે પોતાની નાનકડી દુનિયા બનાવેલી છે એનો ડર છે। ખરો ડર એ કુદરતનો હોવો જોઈએ, પોતાના કર્મોનો હોવો જોઈએ, કે હું જો આ પ્રકારે કોઈને તકલીફ પહોંચાડીશ તો પછી મને પણ ફ્યુચરમાં તકલીફ થશે। આ બે વિષયને છોડીને તમારા મનમાં બાકી કોઈ પણ વ્યક્તિ કાં તો સિચ્યુએશનનો ડર ના હોવો જોઈએ। જો છે તો પછી વિચાર કરો એના ઉપર કે મારી વાત સાચી છે કે નહીં। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, વિશિંગ યુ અ ડર મુક્ત દિવસ, ડર મુક્ત જિંદગી। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ, ગુડ મોર્નિંગ।
2: आपके सामने सवाल है, आपके घर में सबसे इंटेलिजेंट कौन है?
4: ऑफ कोर्स मेरी बेटी, शी इज डैम स्मार्ट।
2: पक्का फाइनल आंसर?
4: फाइनल आंसर। जवाब घर वालों को तो पता है, अब दुनिया को भी पता चलने दो। मिर्ची बाल गणेश, जहां स्मार्टनेस बन सकती है विनिंग टैलेंट। अपने इंटेलिजेंट बच्चों को रजिस्टर कीजिए, आज ही पार्टिसिपेट कीजिए।
5: टू रजिस्टर व्हाट्सएप गणपति बापा टू 9033647244, दैट इज 9033 मिर्ची।
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: Oh, नो।
4: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो। राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस। विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट, ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स। इफ यू आर विद राज ऑटो सेंटर, यू आर इन गुड हैंड्स।
2: सोना खरीदने के सोच रहे हैं? आरके ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए, गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आरके ज्वेल्स। आरके ज्वेल्स, बेस्ट क्वालिटी, बेस्ट प्राइस।
9: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा।
10: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें, मिस इंडिया ब्राइडल स्टोर।
9: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
10: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानी।
9: मिस इंडिया आज ही विजिट करें, 79 मिडिलसेक्स एवेन्यू, इजलिन।
11: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं। ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स।

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજનો મેકઅપ વિચાર ગઈકાલે રાત્રે મારી સાથે જે ઘટના બની એના ઉપરથી છે. ગઈકાલે હું મારા એક ફ્રેન્ડને એસજી હાઈવે ઉપર મળ્યો. અમે કીધું કે ચાલો મળીએ, મજા કરીશું. એ બહુ જ બિચારો ચિંતામાં હતો ને એને મને પૂછ્યું કે યાર કૃતાર્થ, મને છે ને સતત ચિંતા સતાવે છે કે હું જે કંપનીમાં કામ કરી રહ્યો છું એ કંપની કાલ ઉઠીને બંધ થઈ જાય તો હું શું કરીશ? હું તો નવરો થઈ જઈશ. મારી બેંકની ઈએમઆઈ કોણ ભરશે? મારી વાઈફનું શું થશે? ફ્યુચરમાં છોકરાઓ આવશે એમનું શું થશે? મને કે જે ફિલ્ડમાં હું કામ કરું છું એ ફિલ્ડની જરૂર કાલ ઉઠીને માર્કેટમાં રહે જ ના તો એ ડિમાન્ડ જ પૂરી થઈ જાય તો હું શું કરીશ? મેં કીધું કે મને એક સિમ્પલ સવાલનો જવાબ આપ. જ્યારે પક્ષી ઝાડની ડાળખીના ઉપર બેસે તો એ કોણા ઉપર ભરોસો રાખીને બેસે? ડાળખીના ઉપર કે પછી પોતાના ઉડવાની ક્ષમતાના ઉપર? એને મને કીધું કે આ તો કેવો ગાંડા જેવો સવાલ છે. ડાળખી તૂટી જાય તો પક્ષી તો ફટ દઈને ઉડી ના જાય, કારણ કે એને પોતાની ઉડવાની ક્ષમતાના ઉપર ભરોસો હોય છે. મેં કીધું એક્ઝેક્ટલી. તકલીફ એ છે કે આપણે જે ડાળખીના ઉપર બેસીએ છીએ ને

આપણને ભરોસો વધારે એના ઉપર હોય છે, પોતાની ઉડવાની ક્ષમતાના ઉપર નહીં. તમે જે પણ કંપનીમાં કામ કરો છો, તમે જે પણ ફિલ્ડમાં છો, એ છે ને એ ઝાડની ડાળખી છે. જો એ તૂટી જાય તો તમારી અંદર આવડત હોવી જોઈએ કે તમે ફડફડ ફડફડ ફડફડ કરતા પક્ષીના જેમ ઉડી જાઓ. એટલે ડાળખી ઉપર નહીં, પોતાની ઉડવાની ક્ષમતાના ઉપર ભરોસો રાખીને એની પાછળ મહેનત કરજો, તો મારા ફ્રેન્ડ જેવો સવાલ તમે તમારા ફ્રેન્ડને નહીં પૂછો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.